ફૂટરો લાગે ઓર ગીતારો ગજરંગમાં ભજન બહુત હી પસંદ આવે મોસમ ગો હાલ હૈ બજાર ભાવ હૈ એ ભી બહુત અચ્છા લાગે બિલકુલ સા અચ્છા અચ્છા ગીત ઓર ભજન આપાં યે સુનતા રહેવાંગા ઓર શુક્રવાર વાળા દિન ગીતારા ગજરા મેં થને ફરમાઈશ હી જી કા ભજન અચ્છા લાગ્યા તો થે આગે સારું ભી બિલકુલ થે ફરમાઈશ ભેજતા રહીયો ઓર યે જો હૈ સંદેશ થારો માંડતો રહે કરો ગામ હિરાણી ફાજિલકા પંજાબ શું સુભાષ ગોદારા બિમલા ગોદારા ઇન્દુ પાર્વતી હિમાંશુ ગોદારા શ્રવણ રેણવા હંસરાજ ભાટિયા મનીરામ રણજીતરામ કિરોડીવાળ એ સગલાને રામા શ્યામા દેવે ઓર સાગે સાગે માંડે કે પ્રોગ્રામ જો હૈ મેં લાઈવ સુનન લાગ રહ્યા હા ઓર પ્રોગ્રામ લગો લગ રોજ સુના ઓર પ્રોગ્રામ મેં જીકી થે ખેતી શું સંબંધિત જાણકારી દેવો ઓર બે બહુત હી કામ આવે ઓર સાગે સાગે લિખા હૈ કે નાટક કઈ દિના સે સુનાયો કો નહીં કે બિલકુલ સા નાટક થોડા સા દિન પહેલી આપણે સુનાયો હો લેર લાઈફ તઈ ઓર આગે સર ઓર ભી નાટક અચ્છા અચ્છા નાટક જી કહે જરૂર થાને સુના છા ઓર સાગે સાગે લિખે કે બિરુરામજી ચાવરિયા કો લિખડો જી કો નાટક દુબારા સુનાઓ ઓર શુક્રવાર મેં ગીતારા ગજરા ગામાં મારી માતાજી ગુડ્ડી દેવીજી હૈ તો બાને ઓ કાર્યક્રમ જો ગીતોનો ગુજરો બહુત હી અચ્છો લાગે બિલકુલ સા માતાજીને કાર્યક્રમ સુના ભી ખાતર બહુત બહુત ધન્યવાદ ઓર બાકી બજાર ભાવ હૈ મોસમ કી જાણકારી હૈ પશુઆંગી જી કી જાણકારી હૈ બાકી બહુત કામ આવે હૈ ઓર રમેશ ચાવરિયાજી નવીન સિસોદિયાજી ઓર સજ્જન ભાઈજી ચોપાલ મેં બાકી પેશકારી બહુત હી અચ્છી લાગે તો થાનેજી બહુત બહુત ધન્યવાદ ઓર કાગત લિખ દે કરો યા ફિર વોટ્સઅપ પર સંદેશ જો હૈ જરૂર માંડ દે કરો ઓર બિલકુલ થારી આજ વાળી પ્રતિક્રિયા બહુત હી માને ભી અચ્છી લાગી ઈ ખાતર બહુત બહુત થારો ધન્યવાદ અગલો મેસેજ આપણા કેના આવ્યો હૈ ગાંવ બાંડિયાળા ફાજિલકા પંજાબ શું ઓર સંદેશ ભેજ્યો હૈ ઓમ બગડિયા કૃષ્ણ બગડિયા રજત ઓર બેબી ગરિમા બગડિયા લિખે કે પેશ કરનાળા ભાયાને ઘણી ઘણી રામ રામ થાને ભી ઘણી ઘણી રામ રામજી એ માંડે કે કિસાન ભાયાંગો મનોરંજન તો કરે હૈ પ્રોગ્રામ સાગે સાગે ખેતી શું સંબંધિત જી કી જાણકારી દેવો નહીં બા કિસાન ભાયાંગે બહુત હી ગુણકારી હોય બહુત હી કામ આવે ઓર લેરલે હફતા જી કી જૈવિક ખાદ કી તૈયારી કે બારે મેં જાણકારી દી વા બહુત હી બઢિયા લાગી બિલકુલ આપણા અચ્છી અચ્છી નુઈ નુઈ જી કી આપણે ખેતી શું સંબંધિત જાણકારી હૈ બિલકુલ આપણે ટેમો ટેમ તારે થઈ પૂગતી કરતા રહીશું ગામ અરાયણ શું બનવારીલાલ જયપાલ બિમલા સોનુ મમતા દિશા મોક્ષ સુશાંત વિક્રમ જયપાલ ઓર પૂનમ ચાલિયા એ લિખે હૈ કે કાર્યક્રમ જો મને બહુત હી અચ્છો લાગે હૈ ઓર સાગાને સગળાને ઘણી ઘણી રામા શ્યામા દે થાને ભી ઘણી ઘણી રામા શ્યામા જી ઓર આમ સંદેશ બહુત હી સુણો માંડ્યો જી આ લિખ્યો બિલકુલ દેખો તારીખ લિખ લિખ કે બતાવ્યો કે કિસી તારીખ ના કે કાર્યક્રમ સુણ્યો તો બિલકુલ સા દેખો એ ચીજા શું બેરો લાગે કે થે બિલકુલ થે કાર્યક્રમ જો લગન છું ઓર અચ્છી તણા લગો લગ સુણો હો તો એ માંડે હૈ કે જો નાટકો જરૂર હો ગુલામ શિક્ષા પ્રદ મહિલાને પઢને રા અધિકાર બિરુરામજી ચાવરિયા જી કહા બાંગુ નાટક મને બહુત હી બઢિયા લાગ્યો રા મને બહુત બહુત બધાઈ દીયા ઘણો ઘણો ધન્યવાદ બિનશુલાવા માંડે કે ઉજોલા જી કો હર્યો ચારો હૈ ગ્વાર કી ફસલ પર બીજાઈ ઓર ઉત્પાદન બઢાણા કા તોર તરીકા મછલી પાલન એક વ્યવસાય વર્મી કમ્પોસ્ટ ખાદ કેંચુઆંગ શું ખાદ તૈયાર કરને કી વિધિ ઓર રાજસ્થાની માંડ ગાયક ગૌરી દેવીને શ્રદ્ધાંજલિ નિંબૂ બાગ લગાણે ગઈ તરીકા ભૂમિ તૈયાર કરના ખાદ પૌધા લગાણે ગઈ જે કે મહત્વપૂર્ણ જાણકારી દી બી ખાતર બહુત બહુત ધન્યવાદ ઓર એ સાગે સાગે માંડે કે નવીન સિસોદિયાજી જી કી એક ભેટવાર્તા કરી નગરપાલિકા સુરતગઢ સફાઈ નિરીક્ષક છું તો મેં બતાવ્યું કે પોલીથીન કા જીકા કે આપણને નુકસાન હૈ ઓર બહુત ભયાનક ખતરો હૈ અભી છું ઓર સાગે સાગે સૂતી કપડા ગો જો થેલો હૈ બીંગો આપણને ઉપયોગ કરવો ચાહીએ જે કે અચ્છી જાણકારી દી ઓર શ્રીપાલ શર્માજી ખેતી શું સંબંધિત ઉપયોગી બાતા બતાઈ તો મેં બહુત હી અચ્છી લાગી ઓર છેકડમાં માંડે કે ચોપાલ મારે હેવડા રો હારે મેં રોટી ખાણી છોડી દ્યા પર ચોપાલ સુનની જી કે બા કોણ છોડા બિલકુલ સા ચોપાલ દેખો અચ્છો લાગે નહીં બી દિન રોટી એક ફાલતુ ખાઈ કરો તો આજ વાળો જે કાર્યક્રમ અચ્છો લાગે નહીં તો એક મેરે કહેણે છું એક રોટી આજ ફાલતુ ખાણી ઓર બિલકુલ સંદેશ જી કહે એ માંડતા રહી કરો થારો સંદેશ જી કહે મને ભી બહુ અચ્છો લાગ્યો બિલકુલ એ પ્રતિક્રિયા જરૂર માંડી કરો ગામ ઘમંડિયા શું જગદીશ ઢુકિયા પ્રમિલા ઢુકિયા જ્યોતિ શિવમ ઢુકિયા સરિતા સચિન અમના તમન્ના સાયના વિષ્ણુ ઢુકિયા ઓર અહીં દ્વૈતી એવા ધારણીયા એ ચોપાલ પેશ કરનાળા ભાયાને મોકલી મોકલી રામ રામ દે તાને ભી ઘણી ઘણી રામ રામજી એ લિખ્યા કે લારલે દિના ગીતારા ગજરામાં લોકભજન ઓર લોકગીત ઘણાય દાયા ઓર મનોજ સ્વામીરો કવિતા પાઠ હેવડે શું દાય આવ્યો ઓર વિનોદ સ્વામીજીને મોકલી મોકલી રામ રામ ઓર લખદાદ તાને ભી ઘણી ઘણી રામ રામ ઓર તાને ભી ઘણો ઘણો ધન્યવાદ તહેસીલ ભાદરા અનૂપ શહેર છું ગજાનંદ સારસ્વત તારાચંદ સારસ્વત મદનલાલ શર્મા મુરાલીલાલ ફુસારામ એ લિખે કે સગળાને રામા શ્યામા થાને ભી ઘણી ઘણી રામા શ્યામાજી ઓર એ સાગે સાગે માંડે કે થે માને મૂંગ ઓર ગ્વાર કી ઉન્નત કિસ્મા બતાવો સા ઓર બીજાઈ ગો ટેમ ભી બતાવો સા બિલકુલ સા દેખો ગ્વાર કી તો આપણે આપણા પરસુંઈ આપણા ડાક દરજી હા લોકેશ જૈનજી બાંગી વાર્તા થાને સુનાઈ તો બિલકુલ આપણે ગ્વાર કી જે કે અચ્છી અચ્છી કિસ્મા બાંગી બીજાઈ ક્યાં કરની